ઘોડી આપીને આપ સાજે આપીને રચ્યો નાવ દુઈ કુદરે સાજીએ કર્યા સંદ ઠો ચાવ દાતા કરતા આપ તું તુસ દેવે કરે પસાવ તું જાણે સબસે દેલે સજન કવાવ કર્યા સંદ ઠો ચાવ કર્યા સંદ ઠો ચાવ.